નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ. હું છું શીતલ પટેલ, 5 EBI 103.1 FM પરથી લાવી છું અવનવી વાતો અને ગુજરાતી સંગીત. આજે આપણે વાત કરીશું બાળપણ, નાનપણ કે બચપણની. બાળપણના દુઃખ પણ કેટલા સારા હતા. ત્યારે તો ફક્ત રમકડાં જ તૂટતા હતા. તે ખુશી પણ કેવી ખુશી હતી. પતંગિયા પકડવા દોડતા હતા, ખાબોચિયામાં કૂદકા મારીને છપછપિયા કરીને કપડાં પલાળતા હતા. હવે તો કોઈની સામે રડવું પણ થોડું નહીં પણ ઘણું મુશ્કેલ છે. બાળપણમાં તો દિલ ખોલીને રડી લેતા હતા. આજની વાત છે કે આજે હું એક બાળકીને મળી, તેમાં તે એક ખુરશી પર બેસીને, એ નાની બાળકી, 4-5 વર્ષની બાળકી ખુરશી પર બેઠી હતી. ચહેરાથી માસૂમ બાળ, સફેદ માખણ જેવી મુલાયમ ત્વચા, કાળી ભમર આંખો, માથામાં નાની નાની બે ચોટલી અને બ્લુ કલરના ફ્રોકમાં સજ્જ પરી લાગતી હતી. યંગસ્ટર્સની ભાષામાં કહીએ તો ક્યુટનેસ ઓવરલોડેડ. પણ આ શું, જોયું તો એ ફોનમાં જ કંઈક કરી રહી હતી. એના હાથ કરતાં પણ મોટી ફોનની સ્ક્રીન હતી, છતાં પણ તેને ઓપરેટ કરવાની સમજ ગજબની હતી. હું 5 મિનિટ સુધી તો એને નિહાળતી રહી, પણ તે તો ફોનમાં એટલી મશગુલ હતી કે તેને એ પણ નહોતી ખબર મારી હાજરી વિશે. ત્યારે મેં એને એનું નામ પૂછ્યું કે બેટા તારું નામ શું છે. ત્યારે એણે એવું કહ્યું કે તેનું નામ આન્યા છે. આન્યાનું ધ્યાન હજુ પણ મોબાઈલમાં જ હતું. સ્વીટ નેમ, આટલું બોલીને થેન્ક યુ કહ્યું. હું ત્યાંથી જતી રહી. આમ જોઈએ તો આ એક સાફ સહજ ક્રિયા હતી, પણ આન્યાને મને વિચારતી કરી દીધી. હું જ્યારે આન્યાની ઉંમરની હતી ત્યારે મારું બાળપણ કંઈક અલગ જ હતું. તે સમયે મોબાઈલ, આઈપેડ, ટેબ્લેટ, લેપટોપ જેવી વસ્તુ અમારા જીવનમાં અસ્તિત્વમાં જ નહોતી. આ એ સમય હતો જ્યાં સવારે સ્કૂલે જવા માટે એલાર્મ નહીં પણ મમ્મી ઉઠાડતી, જ્યાં નહાવા માટે શાવર કે ગીઝરનું પાણી નહીં પણ ગેસ ઉપર કે ચૂલા પર ગરમ કરેલા પાણીની ડોલ હતી, જ્યાં નાસ્તાની જગ્યા બ્રેકફાસ્ટ નહોતી લીધી, જ્યાં હજી પણ દૂધ અને ભાખરી જ હતા, ન કે બ્રેડ બટર, જ્યાં બોર્નવિટાની જગ્યાએ દૂધ હતું, ચા હતી અને મગની જગ્યા પર વાટકો હતો, જ્યાં સ્કૂલે જવા માટે દફતર હતું, એલ્યુમિનિયમની પેટી હતી ન કે સ્કાયબેગ્સની કિંમતી બેગ્સ, જ્યાં બ્લેકબોર્ડની જગ્યા વ્હાઇટબોર્ડ અને ચોકની જગ્યાએ માર્કરે નહોતી લીધી, જ્યાં તમારો ચહેરો તમારી ઓળખાણ હતી ન કે આઈકાર્ડ પરનો ફોટો. એ વખતે તો પાર્ટી અને પેનની જગ્યા ક્લાસમેટ્સના નોટ્સ એ પણ નહોતી લીધી, જ્યાં પેન્સિલ એટલે માત્ર નટરાજ કે ફ્લોરા એટલે કે ફૂલવાળી પેન્સિલ, જેમાં લીડ પેન્સિલનું તો ક્યાંય દૂર દૂર સુધી નિશાન પણ નહોતું, જ્યાં ધક્કા પેન્સિલ પણ એક અજાયબી જેવી લાગતી. આ એ સમય હતો જ્યારે ટેક્સ્ટબુકની સોફ્ટ કોપીની જગ્યા પર પાઠ્યપુસ્તક હતું. તે વખતે પેરેન્ટ્સ મિટિંગ એટલે માત્ર પરિણામનો દિવસ કાં તો ફી ભરવાનો દિવસ, જેમાં પ્રાર્થના ટીચર દ્વારા બોલવામાં આવતી અને ટેપનું તો દૂર દૂર સુધી કોઈ સ્થાન જ નહોતું, જ્યાં ફૂટપટ્ટીનું સ્થાન સ્કેલે નહોતું લીધું અને ચેક રબર ઇરેઝર નહોતું કહેવાતું, જ્યાં પીઝા અને બર્ગર સ્નેક્સમાં નહોતા પણ તેના બદલે રોટલીમાં ખાંડ અથવા ગોળ નાખીને

રથયાત્રા ભગવાન જગન્નાથજીની રથયાત્રા એ હિન્દુ ધર્મનો એક અત્યંત પવિત્ર અને ભવ્ય વાર્ષિક ઉત્સવ છે. દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે આ યાત્રા કાઢવામાં આવે છે. આ ઉત્સવ ભગવાન શ્રી કૃષ્ણ, તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા રથમાં બેસીને નગર ચર્યાએ નીકળે છે. આ ઉત્સવનો મુખ્ય પ્રારંભ ઓડિશાના જગન્નાથપુરીથી થયો હતો. પુરીમાં ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બહેન સાથે ગુંડિયા મંદિર, જેને તેમનું મોસાળ માનવામાં આવે છે, ત્યાં જવા માટે રથમાં સવાર થાય છે. ત્યાં તેઓ 7 દિવસ સુધી રોકાયા બાદ પોતાના નિવાસસ્થાને પરત ફરે છે, જેને બહુડા યાત્રા કહેવામાં આવે છે. ત્રણેય ભાઈ બહેનના રથના નામ અને રંગ અલગ અલગ હોય છે. ભગવાન જગન્નાથનો રથ, આ રથ નંદીઘોષ તરીકે ઓળખાય છે. તેનો રંગ લાલ અને પીળો હોય છે, જેમ તેના 16 પૈડા હોય છે. બલરામજીનો રથ, જે તાલ ધ્વજ તરીકે ઓળખાય છે, તેનો રંગ લાલ અને લીલો હોય છે, તેમાં 14 પૈડા હોય છે. જ્યારે બહેન સુભદ્રાજીનો રથ, આ રથ દર્પદલન અથવા પદ્મધ્વજ કહેવાય છે, તેનો રંગ લાલ અને કાળો હોય છે, તેમાં 12 પૈડા હોય છે. ઓડિશાના પુરી પછી દેશની સૌથી મોટી અને પ્રખ્યાત રથયાત્રા ગુજરાતના અમદાવાદ શહેરમાં યોજાય છે. અમદાવાદમાં આ પરંપરા સને 1878માં મહંત નરસિંહદાસજી દ્વારા શરૂ કરવામાં આવી હતી. ત્યારથી લઈને આજ સુધી દર વર્ષે અષાઢ સુદ બીજના રોજ આ યાત્રા નીકળે છે. રથયાત્રાની શરૂઆત સવારે મંગળા આરતીથી થાય છે. ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા રથયાત્રાના માર્ગ પર સોનાની સાવરણીથી પ્રતિકાત્મક સફાઈ કરવામાં આવે છે, જેને પહાંદી વિજય વિધિ કહેવાય છે. આશરે 14 કિલોમીટર લાંબા રૂટ પર ફરતી આ યાત્રામાં શણગારેલા હાથીઓ, અખાડાના કરતબો અને ભક્તિસભર ટ્રકો જોડાય છે. તેવું માનવામાં આવે છે કે ભક્ત આ રથને ખેંચે છે અથવા રથના દર્શન કરે છે, તેને તમામ પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે. રથયાત્રા એ જાતિ કે ભેદભાવ વગર દરેક ભક્તને પ્રભુના સાક્ષાત દર્શન કરવાનો મોકો આપતો એકમાત્ર તહેવાર છે. તમે રથયાત્રા ક્યારે તેનો અનુભવ કર્યો છે? હું રથયાત્રા જોવા એક વખત મારા દાદી સાથે ગઈ હતી અને એટલી બધી ભીડ હતી કે બસમાં અમે લોકોએ ગયા હતા અને દાદીને એ દર વર્ષે જાય અને ત્યાં આગળ મગ સાફ કરાવવા માટે જાય, એટલે બધા રથયાત્રા શરૂ થાય એ પહેલાં જુદી જુદી સેવાઓ આપવા જાય. સેવાઓ આપવા માટે થઈને તમે ત્યાં આગળ એટલી બધી ભીડ હોય કે મગ સાફ કરવાના, મગનો પ્રસાદ હોય દિવસે, મગનો પ્રસાદ, ખીચડો અને જાંબુ, આ ત્રણેય એ પ્રસાદ તો હોય ને હોય જ. તો આપણે આ વાતો આગળ વધારીએ એ પહેલાં આપણે એક સાંભળીએ ગીત.

0: Just moved from overseas? Start banking like a local with ANZ. We're one of Australia's biggest banks and we're chosen by millions. For customers living in Australia, available in English only. Consider if right for you. Eligibility criteria and T&Cs apply.
1: Station sponsor.
2: Seeking a genuine assortment of spices and authentic Desi products? If so, a visit to Royal India Groceries is indispensable. Transporting you to the heart of India, it offers an exploration into Desi culture. Situated on Marion Road in South Plympton, Royal India Groceries welcomes visitors 7 days a week. For any queries or further information, please reach out on 0883710051.
3: Asian fusion and authentic Indian. With a relaxing seating arrangement for dine-in and takeaway options at our two locations, Mother India Kitchen, Port Road, Alberton 08711-26878 and Cinnamon Curry, Findon Road, Woodville South 08708032001. You can contact for your private or official functions. We are proudly announced that Mother India Kitchen and Cinnamon Curry are the sponsors of this program.
4: વેલકમ બેક મિત્રો, તમે મને સાંભળી રહ્યા છો 5EBI 103.1 FM આકાશવાણી એડિલેડથી. તો આજે આપણે વાતો કરતા હતા રથયાત્રા વિશે. રથયાત્રા એ ભગવાન જગન્નાથ બલરામ રથયાત્રા એ ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિન્દુ તહેવાર છે જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથનું મૂળ મંદિર ઓડિશાના જગન્નાથપુરી શહેરમાં આવેલું છે. આપણે આજે હું તમને એમની કથા સંભળાવીશ. ભગવાન કૃષ્ણ તેમના ભાઈ બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા ત્યારે કૃષ્ણ ભગવાનની 16108 રાણીઓએ બલરામની માતા રોહિણીને પૂછ્યું કે અમે કૃષ્ણની આટલી સેવા કરીએ છીએ છતાં કૃષ્ણ આખો દિવસ રાધાનું નામ કેમ લે છે. ત્યારે રોહિણી માતા બોલ્યા કે જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં ન પ્રવેશે તો હું કહું. રાણીઓએ વિચાર કરીને સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઊભા રાખ્યા અને કહ્યું કે કોઈને અંદર પ્રવેશવા ન દેતા. પછી રોહિણી માતાએ કથા ચાલુ કરી. સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદરથી કથા સાંભળવા લાગ્યા ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો તેમણે જોયું કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઊભા છે. કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને અંદરથી કથા સાંભળવા લાગ્યા ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેના હાથ અને પગ સંકોચાવા માંડ્યા અને આંખો મોટી થવા માંડી. ત્યારે કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો તેમણે જોયું કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઈ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી. નારદ મુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમારું આ રૂપ જગતને બતાવો. તો કૃષ્ણ ભગવાને નારદ મુનિને આ રૂપ કળિયુગમાં જગતને બતાવવાનું વચન આપ્યું. ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથપુરીની રથયાત્રા છે. આ ઉપરાંત અનેક શહેરોમાં આ જ દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદના જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે. બીજા ક્રમે વડોદરામાં ઇસ્કોન દ્વારા આયોજિત થતી રથયાત્રાને ગણાવી શકાય. આ સિવાય સુરતમાં પણ ઇસ્કોન દ્વારા આ જ દિવસે રથયાત્રાનું આયોજન મોટેભાગે દર વર્ષે કરવામાં આવે છે. મિત્રો, એડિલેડમાં પણ સ્વામિનારાયણ મંદિર તરફથી પણ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જગન્નાથ, સુભદ્રા અને બલરામની મૂર્તિઓનું જગન્નાથ મંદિરમાં તો આખું વર્ષ પૂજન અર્ચન કરાય છે, પણ વર્ષમાં એક વખત અષાઢી બીજના દિવસે ત્રણેય મૂર્તિઓને મોટા મોટા રથમાં પધરાવી બડા દંડા તરીકે ઓળખાતી પુરીની મુખ્ય બજારમાં થઈ આશરે 3 કિલોમીટર દૂર સ્થિત ગુંડીચ મંદિરે લવાય છે અને જાહેર જનતાને દર્શનનો લાભ આપવામાં આવે છે. આ તહેવાર રથયાત્રા તરીકે ઓળખાય છે. આ રથ ખૂબ જ મોટા પૈડાવાળા સંપૂર્ણ કાસ્ટના બનેલા હોય છે જે દર વર્ષે નવા બનાવાય છે અને તેને ભાવિક ભક્તો દ્વારા ખેંચીને લઈ જવાય છે. જગન્નાથજીનો રથ આશરે 45 ફીટ ઊંચો અને 35 ફીટનો ચોરસ ઘેરાવો ધરાવતો હોય છે જેને બનાવતા 2 માસ જેટલો સમય લાગે છે. પુરીના કલાકારો અને ચિત્રકારો આ રથના વિશાળ પૈડાઓ, કાસ્ટમાંથી કોતરેલા રથ અને ઘોડાઓ પર ફૂલ પાંખડીઓ તથા અન્ય આકૃતિઓ ચિત્રે છે તેમજ સુંદર રીતે શણગારે છે. રથના સિંહાસનની પીઠિકા પર પણ ઉલટા કમળ ફૂલોથી આકૃતિઓ ચિતરવામાં આવે છે. આ રથયાત્રાને ગુંડીચ યાત્રા પણ કહેવામાં આવે છે. રથયાત્રા સાથે સંકળાયેલી ખાસ નોંધપાત્ર વિધિ છે છેરા પહેરાની છે, જેમાં તહેવાર દરમિયાન ગજપતિ રાજા એટલે કે ગજપતિ રાજ્યનો રાજા સફાઈ કામદારનો પહેરવેશ સજી અને મૂર્તિઓ તથા રથની આસપાસની જગ્યા પાણી વડે ધોવાની વિધિ કરે છે. તે ઉપરાંત રથયાત્રાના આગમન પૂર્વે રાજા અત્યંત ભક્તિભાવથી સોનાના હાથવાળા સાવરણાથી રથયાત્રાનો માર્ગ વાળે છે તેમજ તે પર સુખડ કાસ્ટનું સુગંધી જળ અને પાવડર છાંટે છે. રિવાજ પ્રમાણે ગજપતિ રાજા એ કલિંગ સામ્રાજ્યનો સર્વોચ્ચ હોદ્દેદાર અને મહાનુભાવ વ્યક્તિ ગણાય છે. તે પણ જગન્નાથજીની સેવામાં નાનામાં નાનું કામ પણ કરે છે અને તે દ્વારા આશય એવો સંદેશ આપવાનો હોય છે કે ભગવાન જગન્નાથજી સમક્ષ મહાશક્તિશાળી સમ્રાટ કે સામાન્ય ભક્ત વચ્ચે કોઈ ભેદ હોતો નથી. ચેરપહળની વિધિ 2 દિવસ સુધી કરાય છે. રથયાત્રાના પ્રથમ દિવસે જ્યારે મૂર્તિઓને મૌસીમા મંદિર એટલે કે ફૂલઘર તરફ લઈ જવાય છે ત્યારે અને પછી છેલ્લા દિવસે જ્યારે મૂર્તિઓને ફરી શ્રી મંદિર તરફ લઈ જવાય છે ત્યારે એક અન્ય વિધિ મૂર્તિઓને શ્રી મંદિરમાંથી રથ પર પધરાવવાની હોય છે, જેને પહાંદી વિજય કહેવાય છે. રથયાત્રાના તહેવારમાં મૂર્તિઓને જગન્નાથ મંદિરેથી રથમાં ગુંડીચા મંદિર લઈ જવાય છે જ્યાં તે 9 દિવસ સુધી રહે છે. તે પછી મૂર્તિઓ ફરી રથ પર બિરાજીને શ્રી મંદિરે પધારે છે, તેને બહુડા યાત્રા કહે છે. આ પરતવેળાની યાત્રામાં 3 રથ મૌસીમા મંદિરે વિરામ લે છે અને ત્યાં ભાવિકો પોડાપીઠા જે બહુધા ગરીબ લોકોના મુખ્ય ખોરાક સમૂહ એક પ્રકારનો રોટલો હોય છે તેનો પ્રસાદ લે છે. જગન્નાથની આ રથયાત્રા છેક પુરાણકાલીન હોવાનું જણાય છે. બ્રહ્મપુરાણ, પદ્મપુરાણ અને સ્કંદપુરાણમાં આ રથયાત્રાનું આબેહૂબ વર્ણન જોવા મળે છે. કપિલ સંહિતામાં પણ રથયાત્રાનો ઉલ્લેખ જોવા મળે છે. મુઘલકાળ દરમિયાન પણ જયપુર, રાજસ્થાન, રાજા રામસિંહે પણ 18મી સદીમાં પુરી ખાતે યોજાતી જગન્નાથજીની રથયાત્રાનું વર્ણન કરેલું છે. ઓડિશામાં મયુરભંજ અને પલાખે મુંડીના રાજાઓ પણ પુરીની જેમ જ રથયાત્રા યોજતા હતા. ઈસવીસન 1150 આસપાસના ગંગા સામ્રાજ્યના રાજ્યકર્તાઓ મહાન મંદિરોની પૂર્ણતા સમયે રથયાત્રાનું આયોજન કરતા. હિન્દુઓના કેટલાક તહેવારોમાંનો આ એક એવો તહેવાર છે કે જેનાથી પશ્ચિમી જગત પણ બહુ પહેલેથી જાણકારી ધરાવતું હતું, અર્થાત આ તહેવાર ખૂબ જ જૂના કાળથી વિશ્વના અન્ય લોકોમાં પણ જાણીતો બનેલો છે. પોડેનોનના ફરિયાર ઓડોરિક નામના પ્રવાસીએ ઈસવીસન 1316-1318 દરમિયાન ભારતની મુલાકાત લીધેલી. માર્કો પોલો પછી આશરે 20 વર્ષે તેણે 1321માં લખેલી પોતાની યાત્રા નોંધમાં પણ વર્ણવ્યું છે કે લોકો પોતાના પૂજ્યોને એટલે કે મૂર્તિઓને રથમાં પધરાવતા પછી રાજા રાણી અને બધા લોકો તેમને મંદિરમાંથી ગાતા વગાડતા લઈ જતા. મિત્રો, હવે હું અમદાવાદની રથયાત્રાનું તમારી સાથે વાત કરું એ પહેલાં આપણે એક ગીત સાંભળીએ.

એક મિત્રો, આપણે વાતો કરતા હતા રથયાત્રા વિશે. આપણે તમારી સાથે વાતો કરી પહેલાં રથયાત્રા જગન્નાથપુરીમાં કેવી રીતે ઉજવાય છે, અને હવે આપણે વાત કરીશું કે રથયાત્રા અમદાવાદમાં કેવી રીતે ઉજવાય છે. અમદાવાદમાં 1878થી દરેક અષાઢ સુદ બીજ પર જગન્નાથ મંદિર અમદાવાદ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વાર્ષિક તહેવાર ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા માટે ઉજવવામાં આવે છે. પુરી અને કોલકાતાની રથયાત્રા પછી અમદાવાદની રથયાત્રા એ ત્રીજી સૌથી મોટી રથયાત્રા કહેવાય છે. આ વર્ષે અમદાવાદ 149મી રથયાત્રા તારીખ 16 જુલાઈના રોજ ઉજવશે. તો તમે એમાં ભાગ લેવા જવાના છો ને. એક દંતકથા એ પણ છે કે ભગવાન જગન્નાથ સાધુ નરસિંહદાસના સ્વપ્નમાં આવ્યા, અને તે ઘટના પછી તેમણે 1878માં રથયાત્રાના ઉજવવાનું શરૂ કર્યું. જળયાત્રા જેઠ સુદ પૂનમ પર નીકળવામાં આવે છે, ત્યારે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા પ્રતિકાત્મક રીતે મામાના ઘરે જવા સારંગપુર રવાના થાય છે. તે દિવસથી મંદિરમાં દર્શન બંધ થાય છે અને પ્રભુની જળયાત્રા માટે સરઘસ સાથે સાબરમતી નદી પર આવે છે અને ગંગા પૂજન કરે છે. વૈદિક મંત્રોનો જાપ કરીને ષોડશોપચાર પૂજન વિધિ કર્યા પછી પ્રતિકાત્મક રૂપે ભગવાનને તેમના મામાના ઘરે મોકલવામાં આવે છે. રથયાત્રાના 2 દિવસ પહેલાં મૂર્તિઓ પર નેત્રોત્સવની રીત યોજવામાં આવે છે. માન્યતા અનુસાર મોસાળમાં વધુ પડતા જાંબુ અને બોર ખાઈ ભગવાનને નેત્રદા થઈ જાય છે, તેથી કપડાથી આંખો આવરીને નેત્રોત્સવ પૂજન દરમિયાન મૂર્તિઓ માટે પ્રતિકાત્મક રીતે તેની સારવાર કરવામાં આવે છે. રથયાત્રાના દિવસે મંગળા આરતી સવારે 4 વાગે કરવામાં આવે છે અને સામાન્ય રીતે રથયાત્રા 7 વાગે નીકળવામાં આવે છે. પહિંદ વિધિ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે છે, જેમાં રથયાત્રાના માર્ગની સોનાના ઝાડુથી પ્રતિકાત્મક સફાઈ કરવામાં આવે છે, જેના પછી રથનો પ્રારંભ થાય છે. રથયાત્રામાં ભગવાન જગન્નાથનો રથ પહેલો હોય છે, ત્યારબાદ સુભદ્રાજી અને પછી બલરામજીનો રથ આવે છે. અખાડા, હાથીઓ, સુશોભિત ટ્રક અને ભજન મંડળી પણ 14 કિલોમીટર લાંબી રથયાત્રામાં ભાગ લે છે. જાંબુ, મગ, દાડમ અને ખીચડાનો પ્રસાદ લેવામાં લોકોની ભીડ એકઠી થઈ જાય છે. ભગવાન જગન્નાથજી પધારવાના હોય સરસપુરની 17 પોળો મહારસોડા તૈયાર કરવામાં આવે છે. આ રસોડામાં સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં માટે લોકો 24 કલાક પહેલાં જ કામગીરી શરૂ કરી દેતા હોય છે. લગભગ 300-400 કિલો ગાંઠિયા, 180-200 ક્વિન્ટલ પૂરી, 700-800 કિલો લાડવા અને 800-900 કિલો મોહન થાળ, 1400 કિલો શાક અને 300-400 કિલો ખીચડો બનાવવામાં આવે છે. સરસપુર ભગવાન જગન્નાથજીનું મોસાળ બની ગયું છે. અહીં ભગવાન જગન્નાથજીનું મામેરું પણ કાઢવામાં આવે છે. એવું કહેવાય છે કે જગન્નાથ ભગવાનની યાત્રા દરમિયાન મોટાભાગે વરસાદ તેમને નવડાવે છે. જો ભગવાન જગન્નાથજીની યાત્રા દરમિયાન વરસાદ ન આવે તો ભક્તો રુદન પણ રોતા હોય છે. આજે પણ અમદાવાદમાં રથયાત્રા દરમિયાન વરસાદ માજા મૂકે છે. તો મિત્રો, આપણે ગીતો આગળ સાંભળીશું અને વાતો કરતા રહીશું.

0: for setting up of tax-effective business structures, tax advice, business activity statements, and income tax returns, please contact LSM & Co. Chartered Accountants. Individual tax return fees start from only $77. Conditions apply. You can find them at 212 Prospect Road Prospect or call them on 8342 3923. LSM & Co, a sponsor of this program.
1: Thinking about a home loan, car loan, or refinancing in Adelaide, Mortgage Choice's Jags Lakhani is your local mortgage advisor in South Australia, ready to give you expert support that reflects your needs. Need a first home loan, investment, SMSF, personal or construction loan, or even car and business lending? Jags works with over 35 plus lenders, so you get more choice, more flexibility, more care, and more local support. Whether you're buying, refinancing, or need help finding the right loan, Jags is your trusted partner, guiding you with clarity, honesty, and personal attention every step of the way. Call or email Jags Lakhani today for a free consultation. That's 0451956659 or visit mortgagechoice.com.au/jags.lakhani. Unlock the right way forward.
2: A proud sponsor of 103.15 EBI FM.
3: Welcome back, Mitru. તમને જણાવતા ખુશી થઈ રહી છે કે તમે આપણી ગુજરાતી ભાષાનો પ્રોગ્રામ સાંભળવા માટે ટ્યુન કરી શકો છો. રેડિયો ચેનલ 103.1 FM આકાશવાણી એડિલેડ. ઇન્ટરનેટ પર દુનિયાના કોઈપણ ખૂણામાં આપણો ગુજરાતી પ્રોગ્રામ સાંભળવા માટે તમે www.5ebi.com.au પર સમય પર સાંભળી શકો છો. દર ચોથા બુધવારે સાંજે 7:30 વાગે તો સાંભળતા રહો 103.1 FM આકાશવાણી એડિલેડ. જો તમે ગુજરાતી પ્રોગ્રામમાં ભાગ લેવા ઈચ્છો છો તો તમે અમને સંપર્ક કરો. અમારું ઈમેલ આઈડી છે તમે અમને સંપર્ક કરી શકો છો. અમારું ઈમેલ આઈડી છે helloicr@gmail.com. અમારું FB પેજ છે આકાશવાણી એડિલેડ. તો તમારા જવાબની રાહ જોઈશું. તો સાંભળતા રહો 103.1 FM આકાશવાણી એડિલેડ. શીતલ પટેલના પ્રણામ. ફરી મળીશું.